શીખે આપે વિકસે આપે નદર કરે જો કિછ કરના સો કર રહ્યા અવર્ણ કરના જાઈ જૈસા વર્તે તૈસો કહીએ સબ તેરી વડિયાઈ કલ કલવાલી માયા મદ મીઠા મન મત વાલા પીવત રહે આપે રૂપ કરે બહુ ભાંતી નાનક બપુડા એવ કહે આસા મહલ્લા પહેલા વાજા મત પખાવજ ભાઉ હોય આનંદ સદા મન ચાઉ એહા ભગત એહો તપ તાઉ એત રંગ નાચહો રખ રખ પાઉ ઉરે તાલ જાણે સાલાહ હોર નચના ખુશિયાં મન માહ રહાઉ સત સંતોખ વજહ દોય તાલ પૈરી વાજા સદા નિહાલ રાગ નાદ નહીં દૂજા પાઉ એત રંગ નાચહો રખ રખ પાઉ પૌ ફેરી હોવૈ મન ચીત બહ દયા ઉઠ દયા નીતા નીત લેટણ લેટ જાણે તન સ્વાહ ઇત રંગ નાચહો રખ રખ પાઉ સિખ સભા દીખ્યા કા ભાઉ ગુરમ